KTN News જે શહીદ સાફી જાન મોહમ્મદ મહેરજી અજુ ટી વર્ષી ચક મે શહીદ જાન મોહમ્મદ જે મજાર તે માઇટન ઐ કલમ ધણીયન જી હાજરી ટે સાલ ગુઝરણ બાવજૂદ કતલ કેસ જા મુખ જવાબદાર કાનૂન જી પકડ ખાં આજા સિંધ હુકુમત જે વાયદન બાવજૂદ શહીદ જે ખૂન સા ઇન્સાફ ન થી સક્યો છ જવાબદાર બક્ષલ મહેર બાબર બશીર મુનવર મહેર रमजान शेख एम्बिया जमानत से आजाद थियल मुख जवाबदार जुम्मन मेहर गुलजार नसीर रोशन मोहसिन मेहर ए गिरफ्तारी न थे शहीद जान मोहम्मद जवारिस ए कलम भरण के साफ इंतजार।

સિંધ હાઈકોર્ટ સીસીજી બાથે મલ્લિકા અસ્પતાલમાં એચઆઈવી પકડજણ વારી કેસમાં જાંચ હુકમ દઈ છોડ્યો. ચીફ સેક્રેટરી સરભાઈમાં જાંચ કમિટી જોડણ જો હુકમ. અદાલત ચયો તો જાંચ કમિટી મેં 20 ગ્રેડ જે અહેડા અમલદારન કે શામિલ કયો વો જેનો અસ્પતાલ યા જાંચ સા તાલુક ન હોજે. જસ્ટિસ અદનાન અલકરીમ મેમણ ચયો તો હિ મામલો ઇંતજામી નોયત જો ના હિ મામલો જિંદગી અવામી સહિત બાબત જિમ્મેવારીન જો આ पेट्रोलियम डीलर्स हुकूमत विच में गाल नाकाम. 15 अगस्त का हड़ताल जो फैसलो बरकरार. पाकिस्तान पेट्रोलियम डीलर्स एसोसिएशन के वक्त पेट्रोलियम वारे वफाकी वजीर अली परवेज मलिक विच में इस्लामाबाद में 5 कलाक ताई जारी गाल कामयाब न थी सकियो. पेट्रोलियम डीलर्स वक्त गाल नाकाम थियण बाद एग्जीक्यूटिव कमेटी इजलास हटाए वरतो. अगवाणन मूजिब गाल दौरान हुकूमत तेल कीमतन में रोजानी तब्दीली वारे निजाम में तरमीम का इनकार कर हड़ताल वारो फैसलो बरकरार है.